વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, શક સંવત 1948, અષાઢ દિનાંક 29, તદનુસાર તારીખ 20 જુલાઈ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સી ટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ. અને આર્જેન્ટિનાને 1-0

0: હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરાશે. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પર, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા થશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા ખરડો, આવકવેરા સુધારા ખરડો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા ખરડો 2026 પર પણ ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરી સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. ભરૂચના દહેજ સ્થિત ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે આજે રાજ્યમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા પ્રમાણમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરાશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર આ કામગીરી હાથ ધરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. 2 હેક્ટરમાં ફેલાયેલા આ વનમાં 85 પ્રજાતિના 20,000 રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે નાગરિકોને માતાના માનમાં એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી પટેલે બાકરપુર ખાતે 43 લાખના ખર્ચે નવનિર્મિત પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સેટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું અરવલ્લીના ડીએસપી ડીપી વાઘેલાએ જણાવ્યું હતું.
1: 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે.
0: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જાનકી આશ્રમ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું. સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી.
2: વનસૃષ્ટિ બચાવવા માટેના સતત અભિયાન ચાલે છે અને આદિવાસી વિસ્તાર માટે પણ કહેવાય છે કે એક સિક્કાની બે બાજુની જેમ આદિવાસી છે તો વનસૃષ્ટિ છે, વૃક્ષો છે, વૃક્ષો છે તો આદિવાસી છે. તો આદિવાસી સમાજે પણ વૃક્ષોની જાળવણી કરી નવા વૃક્ષો ઉગાડવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માકે નામ એક વૃક્ષ વાવવાનું એક અભિયાન સમગ્ર દેશમાં અપીલ કરી છે. તો એના ભાગરૂપ ડેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમમાં આ એક અમારો પાર્ટીનો કાર્યક્રમ છે. એની સાથે સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આવ્યો છે.
0: આણંદ ખાતે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની સંસ્થા ICERના મહાનિદેશક ડોક્ટર એમ એલ જાટ અને સંસ્થાના નિદેશક ડોક્ટર મનીષ દાસે દેશભરમાંથી આવેલા ઔષધીય પાક પ્રોસેસિંગ અને ઇનોવેશન કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઔષધિ પાકોનું વાવેતરમાં વધારો કરવા ICER દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું ડોક્ટર એમ એલ જાટે જણાવ્યું હતું.
3: बात करके इतना अच्छा महसूस हो रहा है क्योंकि ये लोग जिस तरीके से बहुत सारे किसानों को जोड़ के और मेडिसिनल एरोमेटिक प्लांट की खेती को बढ़ावा दे रहे हैं, ट्राइबल फार्मर्स के साथ में जुड़ के काम कर रहे हैं, उनकी जीविका के साथ में ही बाकी लोगों का स्वास्थ्य के लिए जो काम कर रहे हैं ये काफी सराहनीय है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR_ABHDને ફોલો કરશો. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ

0: પાંચ આરોપીની ધરપકડ કરી છે. એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવક ભરૂચ સ્થિત દારૂલ ઉલુમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા અને આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે. ભાવનગરના વલ્ભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. બાળકના મોતની પુષ્ટિ સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં કરવામાં આવી છે. આ કેસ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 4 થઈ છે અને અન્ય 9 જેટલા બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વાયરસથી બચવાના પગલા અંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મેહુલ ગોસાઈએ વધુ માહિતી આપી.
1: મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં. અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની ઇષ્ટી 2 દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય ત્યાં આ બ્રિડિંગ થતું હોય છે સેન્ડ ફ્લાયનું, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો.
0: છેલ્લા 24 કલાકમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. નવસારીના જલાલપોરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના દર્શાવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત છે. સાબરકાંઠાના વડાલી ખેડબરમાં પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો. તો આજી 2 ડેમ જે રાજકોટમાં આવેલો છે તેની જળસપાટી જાળવી રાખવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, જેને લઈને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા લોકોને સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન પશુપાલકોને સૂકો ઘાસચારો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરે ધોરડો ખાતે ઘાસના ગોડાઉનની મુલાકાત લઈ ઘાસની ગુણવત્તા અને જાળવણીની સમીક્ષા કરી. આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સ્પેનના ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિના સામે 1-0 જીત અપાવી. આ જીતથી સ્પેને પુરૂષોનો બીજો ફિફા વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં ત્રીજી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી. ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 360 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કુવામાં અચાનક મહાકાય મગર આવી ચડતા પંથકમાં ભારે કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સીટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર.

0: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યાએ સરકારી સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામ રાજકીય પક્ષોને સંસદનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.

0: कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें।
1: સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચામાં પસાર કરશે અને પસાર કરવા પ્રયત્ન કરાશે.
2: આજ લોકસભામાં સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ સંખ્યા સંશોધન વિધેયક 2026 પર ચર્ચા નિર્ધારિત હૈ, જબકિ રાજ્યસભામાં રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન વિધેયક 2026 પર ચર્ચા સૂચિબદ્ધ હૈ. માનસૂન સત્ર કે દૌરાન જન્મ ઓર મૃત્યુ પંજીકરણ સંશોધન વિધેયક, આયકર સંશોધન વિધેયક ઓર સૂક્ષ્મ લઘુ ઓર મધ્યમ ઉદ્યમ વિકાસ સંશોધન વિધેયક પર ભી ચર્ચા કિયે જાને કી સંભાવના હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે લોકસભાની કાર્ય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર કાયદાકીય અને અન્ય કાર્યો પર મંતવ્યો લેવાયા હતા. શ્રી બિરલાએ રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ સહભાગીતા અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં તેમના મોલ્ડાવન સમકક્ષ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટોઘાટો કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડાવાના સંસદના પ્રમુખ ઇગોર ગ્રોસુને પણ મળશે અને મોલ્ડાવા ભારત સંસદીય મિત્રતા જૂથના સભ્યો સાથે વાતચીત કરશે. વધુમાં રાષ્ટ્રપતિ એક બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં કોઈપણ વિરોધકૂચ સરઘસ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે મંજૂર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 આ વિસ્તારમાં લાગુ છે, તેથી જંતર મંતર સિવાય આ વિસ્તારમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનો વિરોધકૂચ સરઘર્ષ પ્રદર્શન અને સભાઓ પર સખત પ્રતિબંધ છે. દિલ્હી પોલીસે તમામ નાગરિકોને કાયદાનું પાલન કરવા, કોઈપણ અનઅધિકૃત મેળાવડા અને કૂચમાં ભાગ લેવાથી દૂર રહેવા અને જાહેર શાંતિ સલામતી અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી છે. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે યુસીસી તમામ સમુદાયોને સમાન તકો અને અધિકારો પ્રદાન કરશે અને આ કાયદો તે દિશામાં એક મોટું પગલું છે. આ બિલ હવે આજથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. યુસીસીની મુખ્ય જોગવાઈઓ હેઠળ રાજ્યમાં એક કરતાં વધુ લગ્ન માન્ય રહેશે નહીં. છૂટાછેડા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. મહિલાઓ અને પુરૂષોને સમાન વારસાના અધિકારો મળશે. એક મહિનાની અંદર લીવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત રહેશે. ગામડાના સ્તર સુધી લગ્ન નોંધણી ફરજિયાત રહેશે અને આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળને ફરીથી ટોચ પર પહોંચાડશે. શ્રી શાહે કોલકાતામાં અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે સહકાર ભારત ટેક્સી યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કેબ ડ્રાઈવરોને સશક્ત બનાવશે.
3: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_ebadને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના અભિપ્રાયો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનોને મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમેરિકાએ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇરાની ડ્રોનના વિસ્ફોટ દરમિયાન 3 અમેરિકન સૈનિકો

0: મૃત્યુની પુષ્ટિ આપી છે. અગાઉ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જોર્ડનમાં અજાણ્યા મૃતદેહો મળ્યા છે, જ્યાં એક અલગ ઈરાની હુમલામાં બે અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા હતા અને એક ગુમ થયો હતો. સાંભળી એક અહેવાલ.
1: अमेरिका ने कहा है कि यह हमला जॉर्डन में अमेरिकी सैनिकों की मौत का बदला लेने के लिए किया गया है. अमेरिकी केंद्रीय कमान ने कहा कि उन्होंने ईरान की तटीय निगरानी सेना और वायु रक्षा केंद्रों, समुद्री क्षमताओं और मिसाइल व ड्रोन ठिकानों पर हमले किए. सेंट्रल खातम अल अंबिया मुख्यालय के कमांडर मेजर जनरल अली अब्दुल्लाही ने चेतावनी दी है कि ईरान की सेना अमरीका की किसी भी आक्रामक कार्रवाई का करारा जवाब देगी. दोनों पक्षों के बीच होर्मुज जलडमरू मध्य पर नियंत्रण को लेकर संघर्ष चल रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, રાજસ્થાન, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વીજળી તેમજ તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી પણ છે. ઉત્તરાખંડમાં ગઈકાલે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેદાની અને પર્વતીય પ્રદેશોમાં જનજીવન પર અસર થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ છે. સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 હરાવી ફિફા વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન બન્યું છે. સ્પેનમાં સબસ્ટીટ્યુટ ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિનાની સામે 1-0 જીત અપાવી. ભારતીય પુરૂષ અને મહિલા ટીમ ફિફ્થ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્તક માટે રવાના થઈ. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં ત્રીજી વન ડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી અંગેના સમાચાર પહેલા પાને તસવીરો સાથે લેવાયા છે. ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂસ્ખલન, 26ના મોત, આ હેડલાઇન છે સંદેશની. નવ ગુજરાત સમય લખે છે જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 25ના મોત. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે આભ ફાટતા ભયાનક પૂર, 18ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે વાંગચૂકને સરકારી હોસ્પિટલ લઈ જવા એ મનસ્વી નિર્ણય, એસસી. ફાયર વિભાગે 147 સ્થળોની ફાયર સેફટી ચકાસણી કરી 30 એકમોને નોટીસ ફટકારી. આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. આવો માણીએ એક ફિલ્મ ગીત.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: आप जो विविध भारती वडोदरा नी साथ है 93.9 मेगाहर्ट्ज पर KGIT सावली टाइम અત્યારે સવારના 8:30 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
2: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની।

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત.
4: પહેલા બુટ્ટી.
3: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: दोस्तों अभी आप सुन रहे थे सुनिधि चौहान की आवाज में पुष्पा फिल्म का गाना। इसे लिखा था रकीब आलम ने और संगीत से संवारा था देवीश्री प्रसाद ने। विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे कार्यक्रम चित्रलोक। चित्रलोक कार्यक्रम में वक्त हो गया है एक छोटे से अंतराल का, तुरंत हाजिर होते हैं।
1: इंजीनियरिंग માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: આપ છો વિવિધ ભારતી વડોદરા ની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
4: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
5: હા, વરસાદમાં।
4: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: आप सुन रहे थे कार्यक्रम चित्रलोक। 93.9 मेगाहर्ट्ज़ पर आप जो विविध भारती वडोदरा ने साथ है, रजू करिए अनुरूप विवाह संस्था द्वारा प्रायोजित कार्यक्रम अनुरूप जोड़ीदार ने शोध मा।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदार नी आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरात ना सीईओ प्रतीक्षा बेन गुड़वणी आपनी समक्ष छे। तो शुरू करिए आपनी बातचीत। नमस्ते प्रतीक्षा बेन।
3: नमस्ते श्रोताओ।
2: प्रतीक्षा बेन, आजे आप श्रोताओं नी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી।
2: ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે। પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો। રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
2: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
3: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે। એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ।
2: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
3: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે। કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે।

0: પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મેળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છે, છોકરાઓ 299+ GST ભરવાના રહી છે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ જોડીદારની શોધમાં. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.
4: आज के फनकार, ये कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में.
3: 93.9 मेगाहर्ट्ज पर आप जो विविध भारती वडोदरानी साथ है, पूजा प्लस टाइम. अत्यारे सवारना 9:30 थई छे. पूजा मॉनसून सेल मा आ वर्षे फायदानो वरसाद. मेन्स गार्मेंट पर 50% सुधी डिस्काउंट. पूजा प्लस, रावपुरा, वडोदरा.

0: ગુલઝારની લખેલી આ ગઝલ હતી આલ્બમ વિશાલમાંથી. સ્વર અને સંગીત ગુલામ અલીના.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
4: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
5: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
4: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
6: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
4: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું? નહીં, નો શેરિંગ.
6: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે, કેજેઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી. આપ સાંભળી રહ્યા છો ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ. આવો માણીએ વધુ ગઝલ.

0: જગજીત સિંઘના સ્વર અને સંગીત નિર્દેશનમાં આલ્બમ યુનિકની આ ગઝલ હતી, શબ્દરચના સાહેબ સકીરીની.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: સારા ગણદેવી કર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: આલ્બમ તસવીરની આ ગઝલ હતી સ્વર અને સંગીત ઉસ્તાદ અહેમદ હુસેન અને ઉસ્તાદ મોહમ્મદ હુસેનના, બોલ તસનીમ ફારૂકીના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: પૂજા પ્લસ પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

સુકૂન એન્ડ રિફ્લેક્શનમાંથી આ ગઝલ આપણે સાંભળી. હરિહરનના સ્વર અને સંગીત નિર્દેશનમાં બોલ આપ્યા કાફિલ અઝહરે.

KGIT સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: આલ્બમ સોઝની આ ગઝલ હતી જગજીત સિંહના સ્વર અને સંગીત નિર્દેશનમાં જાવેદ અખ્તરના બોલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાય.

0: મિતાલી સિંઘના સ્વરમાં ચરાગ હસન હસરતની આ શબ્દરચના હતી. સંગીત ભૂપિંદર સિંઘનું, શમા જલાએ રખના આલ્બમ.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

કાર્યક્રમની આ અંતિમ ગઝલ હતી આલ્બમ સદામાંથી, સ્વર અને સંગીત ચંદન દાસના, બોલ નુસરત બદ્રના. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ, પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર. આપને જણાવી દઈએ, થોડી જ વારમાં અમે રજૂ કરીશું ખાસ કાર્યક્રમ ચાંદીપુરા વાયરસ વિશે, અને ત્યારબાદ આપ સાંભળશો ફિલ્મ સંગીત કાર્યક્રમ

0: આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ એક ખાસ માહિતીસભર કાર્યક્રમ ચાંદીપુરા વાયરસ વિશે. આ કાર્યક્રમમાં આપણે સાંભળીશું ડૉક્ટર ઓમ પ્રકાશ શુક્લની કૃષ્ણ ભાવે સાથેની વાતચીત.
1: શ્રોતા મિત્રો, આજે આપણી સાથે ઓમ પ્રકાશજી શુક્લા, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ હાલમાં જે શહેર અને ગામોમાં જે હમણાં વાયરસ ફેલાઈ રહ્યો છે જેનું નામ છે ચાંદીપુરા, એનાથી ઘણા બધા બાળકો ચાંદીપુરા વાયરસના સંક્રમણમાં એના અંદર આવી રહ્યા છે અને એમને કેવી રીતે પ્રિકોશન્સ લેવા જોઈએ એ બાબતેની જાણકારી આપણે ઓમપ્રકાશજી પાસેથી મળીએ. ડોક્ટર સાહેબ નમસ્કાર.
2: હા નમસ્કાર. મેં પહેલે સારા શ્રોતા મિત્રો કા અભિવાદન કરના ચાહુંગા અને હું ગુજરાતીમાં આમ વાત કરીશ. હાલ જે આપણે ચાંદીપુરા કહીએ છીએ તો આ ખરેખર ચાંદીપુરા વાયરસ નથી, આ સસ્પેક્ટેડ વાયરલ એન્કેફલાઇટીસના કેસીસ છે. કેમ કે એમાંથી અમુકમાં જ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવે છે, એટલે બધા કેસીસ ચાંદીપુરા વાયરસ નથી, તો એટલા માટે એનાથી ગભરાવાની પણ જરૂર નથી. ચાંદીપુરા વાયરસ જે છે સૌથી પહેલા મહારાષ્ટ્રમાં 1965માં નાગપુરની પાસે એક ગામમાંથી જોવા મળેલું, તો ત્યારે 2 કે 3 પેશન્ટ હતા, તો એ લોકોના બ્લડ સેમ્પલમાંથી આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું.
1: આ કેવા પ્રકારનો વાયરસ હતો?
2: હા, તો ચાંદીપુરા વાયરસ જે છે એક વેસિક્યુલો વાયરસ છે, જે આરએનએ વાયરસ છે અને એનું એક જીનોમ લેન્થ જે કહેવાય છે એ 11 કિલોબાઇટ 11 KB હોય છે અને એની અંદર 5 પોલીપેપ્ટાઇડ હોય છે અને ખાસ કરીને જે એમ પ્રોટીન એની અંદર હોય છે એ લીથલ હોય છે. લીથલ એટલે જોખમી હોય છે. તો આ ચાંદીપુરા ગામમાંથી જે પહેલા શોધખોળ થઈ એના લીધે એનું નામ ચાંદીપુરા વાયરસ મૂકવામાં આવ્યું.
1: એના પ્રિકોશન્સ માટે આપણે શું કહેવું જોઈએ માતા પિતાઓને, અને ખાસ કરીને ગામડામાં આ વધારે ફેલાય છે એવું જાણવા મળ્યું છે, તો એના શું કારણો હોય છે?
2: ખાસ કરીને એનું કારણ એ છે કે ચોમાસામાં પાણી ભેગું થાય છે, તો પાણી જે ભેગું થાય છે તો એ સેન્ડફ્લાય અને મોસ્કિટોના બ્રીડિંગ પ્લેસીસ થઈ જાય છે. તો જ્યાં આ સેન્ડફ્લાય, ખાસ કરીને જેને આપણે ગુજરાતીમાં ચાંચડ કહીએ છીએ, એનાથી આ વાયરલ એન્કેફલાઇટિસ એટલે ચાંદીપુરા ફેલાય છે. તો એક તો છે કે પાણીનું જે જલભરાવ છે એ ન થવા દેવું. બીજી વસ્તુ એ છે કે છોકરાઓને ખુલ્લામાં રમવા નહીં દેવાનું. ત્રીજી વસ્તુ એ છે કે ધારો કે છોકરાઓ બહાર રમે તો એ લોકોને આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરાવું, અને જેથી ચાંચડ એ લોકોને કરડે નહીં. ઘરની અંદર પણ હવા અને ઉજાસ અને સનલાઇટ, સૂર્યપ્રકાશ એ સારી માત્રામાં હોવું જોઈએ જેથી ત્યાં ચાંચડ ઓછા માત્રામાં હોય. અને બીજું એ છે કે જે ઘરની દિવાળો છે, ખાસ કરીને ગામડાઓનામાં એ કાચા મકાન હોય છે, તો ત્યાં તિરાડો હોય છે, તો એ તિરાડોમાં સેન્ડફ્લાય વધારે વિકસે છે, તો એ તિરાડોને લીપણથી કાં તો સિમેન્ટથી પૂરી દેવું જોઈએ. અને પ્લસ દવાનો છંટકાવ, જેવી રીતે DDT છે અને મેલાથિયોન છે, એનું છંટકાવ થવું જોઈએ.
1: તો આ જે આપણે છંટકાવ કરીએ અને હવા ઉજાસ રાખીએ, જો આજુબાજુના ખાબોચી

0: નદીયા ભરાયેલા પાણી એ બધામાં સ્વચ્છતા રાખીએ ત્યાં તો આનું ફેલાવાની ગતિ ઓછી થઈ શકે?
1: યસ, બિલકુલ ઓછી થઈ શકે. આપણે આ સ્વચ્છતા અભિયાનને આગળ વધાવીએ અને આપણે આજુબાજુ સ્વચ્છતા રાખીએ, અને ખાસ કરીને જે કેટલ શેડ, જે ગાય ભેંસનું તબેલા હોય છે, ત્યાં આ સેન્ડ ફ્લાય વધારે માત્રામાં જોવા મળે, તો ત્યાં પણ બરાબર ચોખ્ખાઈ રાખવાથી અને આજુબાજુ જે ડીડીટી અને જે મેલાથિયનનું છંટકાવથી પણ આ સેન્ડ ફ્લાયનું જોખમ ઓછું થશે.
0: ડોક્ટર ઓમપ્રકાશજી, આપણને જો આપણા આસપાસ કોઈ બાળકને એવા કંઈક લક્ષણો આપણને ખબર પડે કે જેના લીધે આ ચાંદીપુરા વાયરસ છે એવું ધ્યાનમાં આવે, તો એ કેવા પ્રકારના લક્ષણો છે જેનાથી આપણે ટ્રીટમેન્ટ માટે આગળ વધી શકીએ?
1: હા, ખાસ કરીને જે એવા વિસ્તારોમાંથી જે બાળક આવે છે તો એ લોકોમાં બહુ તેજ કે સખત તાવ હોય છે, પ્લસ ઝાડા અને ઉલટી હોય છે, અને 24-48 કલાકમાં એ બાળકોમાં ખેંચ આવી શકે, કાં તો એ લોકો ભાન ગુમાવી શકે, એટલે જેને આપણે અલ્ટર્ડ સેન્સોરિયમ અને કન્વર્જન્સ કહીએ છીએ. તો એવા કોઈ પણ બાળકમાં જે ખાસ કરીને શરૂઆતમાં સખત તાવ હોય અને ઝાડા ઉલટી હોય, તો તાત્કાલિક એ લોકોને નજીકના દવાખાનામાં લઈ જવાય, જ્યાંથી એ લોકોની સારવાર થઈ શકે. અને ખાસ કરીને જે મગજનું કંઈક જે તાવ, જેને આપણે કહીએ છીએ કે ખેંચ આવે અને અલ્ટર્ડ સેન્સોરિયમ હોય, તો તાત્કાલિક એ લોકોને મોટા દવાખાના, જેવી રીતે આપણી SSG હોસ્પિટલ છે, એવી રીતે જે મોટા સિવિલ હોસ્પિટલ છે, ત્યાં લઈ જવું જોઈએ, જ્યાં આવી સરસ સુવિધાઓ છે જે સરકાર તરફથી મળેલી છે, તો એવી સુવિધાઓવાળી હોસ્પિટલમાં એ લોકોનો ઇલાજ તરત થવું જોઈએ.
0: ડોક્ટર સાહેબ, આ તમે જે કીધું કે ભાઈ ખેંચ આવે કે તાવ આવે બહુ વધારે પડતો, તો એને હલકામાં ન લેવું અને આપણે તરત ડોક્ટર પાસે પહોંચાડવા એને, પણ એક્ઝેક્ટલી આની ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે?
1: ખાસ કરીને શ્રોતા મિત્રો, તમને આ કહી દઉં કે આ જે વાયરલ એન્કેફલાઇટિસ છે એનું ટ્રીટમેન્ટ સપોર્ટિવ અને સિમ્ટોમેટિક છે, એટલે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ એનું અવેલેબલ નથી. તો આપણે કેવું છે કે જેવી રીતે આપણે બાળકને તાવ આવે છે તો તાવની દવા જેવી રીતે પેરાસિટામોલ, રાઉન્ડ ધ ક્લોક એ આપવું જોઈએ, ઝાડા ઉલટી છે તો એના માટે ORS એ બધું આપવું જોઈએ, અને ખાસ કરીને બાળક વધારે સિરિયસ હોય તો એ લોકોને IV ફ્લુઇડ્સ, એટલે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ્સની જરૂરિયાત ઉભી થાય છે. અને આપણે સામાન્ય રીતે આવા એન્કેફલાઇટિસવાળા બાળકોને એન્ટીબાયોટિક્સ પણ આપી દઈએ છીએ, અને એન્ટીવાયરલમાં ખાસ કરીને અમુક એન્ટીવાયરલ દવાઓ જે અવેલેબલ છે એ અમે આપીએ છીએ, પણ આમાં ખરેખર કોઈ એન્ટીવાયરલ દવાઓનો રોલ નથી. હાલમાં એક ફેવી પેરાવીર કરીને એક દવા છે, અને ઉંદરમાં એનું એક્સપેરિમેન્ટ થયેલું છે, એની શોધ થઈ છે, જ્યાં આ થોડુંક બેનિફિશિયલ છે, પણ હાલમાં કોઈ હ્યુમન કેસીસમાં આનો ઉપયોગ નથી થયું, પણ એ ભવિષ્યમાં કદાચ એ દવા આવી શકે. અને વેક્સિન ટ્રાયલ પણ અત્યારે ચાલે છે, પણ હાલમાં આ વેક્સિન અત્યારે અવેલેબલ નથી, પણ ભવિષ્યમાં, નજીક ભવિષ્યમાં આ વેક્સિન ચોક્કસપણે આવી જશે, અને જેનાથી આ બાળકોનું ટ્રીટમેન્ટ થઈ શકે.
0: ડોક્ટર ઓમપ્રકાશજી, આપણે જોઈએ છીએ કે શહેરમાં પણ હવે આના કેસીસ વધવા માંડ્યા છે, પણ ખાસ કરીને જે ગામડાઓ છે કે જનજાતિ વિસ્તારના લોકો છે, એમના માટે કંઈક સાવચેતી રાખવાની જરૂર વધારે લાગે છે આમાં, તો એ કેવા પ્રકારની સાવચેતી રાખે તો આનાથી થોડું વધારે બચી શકાય?
1: આમ બધા માટે સાવચેતીનું એ જ છે કે આપણી આજુબાજુ જલભરાવ ન થવા દેવું. બીજી વસ્તુ છે કે છોકરાઓને જ્યારે ખાસ કરીને આ 0-15 વર્ષના છોકરાઓમાં જોવા મળે છે, કેમ કે એ લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે, તો એવા છોકરાઓને જ્યારે બહાર રમવા જાય તો આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરીને જ બહાર જાય, અને ખાસ કરીને જે રિપેલન્ટ ક્રીમ છે, અમુક ઓડોમાસ કે એવા બધા, એ હાથ અને પગ પર લગાવે, જેથી કરીને મચ્છર અને આ સેન્ડ ફ્લાય કરડે નહીં. અને બીજું છે કે ઘરમાં જેવી રીતે મેં પહેલા પણ વાત કરી કે ઘરની જે તિરાડો છે એને આપણે લીપણથી આપણે પૂરી દઈએ, કાં તો સિમેન્ટથી પૂરી દઈએ, અને આજુબાજુ ચોખ્ખાઈ રાખીએ, ખાસ કરીને જ્યાં ગાય ભેંસનું તબેલા છે ત્યાં સેન્ડ ફ્લાયનું આ બાઇટની શક્યતા વધારે રહે છે, તો એવી જગ્યાને સ્વચ્છ રાખીએ અને હવા ઉજાસ બરાબર રાખીએ, તો આનું જોખમ બહુ ઓછા પ્રમાણમાં થઈ શકે.
0: કયા કયા વિસ્તારોમાંથી હાલ આના કેસીસ આવ્યા છે એવું આપણે જાણી શકીએ?
1: હા, ખાસ કરીને તો પંચમહેલ વિસ્તારમાં, જે વડોદરાની SSG હોસ્પિટલ છે, અહીંયા પંચમહેલ વિસ્તારમાંથી, ગોધરામાંથી, દાહોદમાંથી, લીમખેડામાંથી આ દર્દીઓ આવ્યા છે, જે ગામડા વિસ્તાર છે.
0: એટલે ખાસ કરીને આમ કહીએ તો ગામડા વિસ્તારના લોકોએ વધારે સાવચેતી અને સ્વચ્છતા એ જાળવવી જોઈએ, અને ગાયના ગભાણ છે, ભેંસોના તબેલા છે, એ બધામાં આપણે આ ચોખ્ખા

0: રાખીએ તો મને લાગે છે કે આનાથી આપણે જલ્દીથી બહાર નીકળી જઈ શકું.
1: અમે અત્યારે વર્તન કરી રહ્યા છે અને દરેક ગામડાઓમાં આ દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને ખાસ કરીને તિરાડો અને એ બધું પૂરવામાં આવી રહી છે અને ગામડાઓમાં એનું જે કહીએ છીએ ઇન્ફોર્મેશન દરેક ગામડાઓમાં આપવામાં આવી રહી છે અને આ ચેતના ફેલાવવામાં આવી રહી છે કે એક અલાયદા વોર્ડ પણ આપણે ઉભા કરી શકીએ. હાલમાં તો બધા પેશન્ટનું આપણે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરમાં ટ્રીટમેન્ટ ચાલે છે અને જે પેશન્ટ અમુક સાજા થાય છે તો એ લોકોને વોર્ડમાં પણ શિફ્ટ કરીએ છીએ.
0: બહુ સારી માહિતી આપે ડોક્ટર સાહેબ આપી અને આશા રાખીએ કે આપણા જે શ્રોતાઓ છે, આપણા જે નગરજનો છે, એ લોકો સ્વચ્છતા પર થોડો ભાર આપીને આ પ્રકારની જે રોગચાળા વધી શકે એવી જે શક્યતાઓ છે એને ઘટાડે. રોડની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં સ્વચ્છતા રાખશે તો મને લાગે છે આનાથી આપણે બચી શકીશું.
1: મારે નગરજનોને એ જ વિશ્વાસ બધાને આપવો છે કે આ એક રોગ છે પણ આપણે એના બચવાના ઉપાયો પણ છે. આપણે એને ફોલો કરીશું તો આપણે આ રોગથી બચી શકીશું અને ખાસ કરીને નાના છોકરાઓમાં, જે 0 થી 15 વર્ષના છોકરાઓ છે, એ લોકોમાં ખાસ કાળજી આપણે રાખવાની છે.
0: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર ઓમપ્રકાશજી શુક્લા.
1: ધન્યવાદ સર.
2: મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા ડોક્ટર ઓમપ્રકાશ શુક્લની કૃષ્ણ ભાવે સાથેની ચાંદીપુરા વાયરસ વિશેની વાતચીત, એક ખાસ માહિતીસભર કાર્યક્રમ અંતર્ગત. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

0: તાલ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં. સંગીત એ આર રહેમાનનું, ગીતકાર આનંદ બક્ષી.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: બાગી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું મોનાલી ઠાકુરના સ્વરમાં, સંગીત નિર્દેશન મીત બ્રધર્સનું, બોલ કુમારના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

અર્શ કિંગના સ્વરમાં હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું આ ગીત હતું. સંગીતકાર તનિષ્ક બાગચી, બોલ અરાફત મહેમૂદ અને તનિષ્ક બાગચીના.

સારા ગણદેવી કર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: પ્રીતમના સંગીત નિર્દેશનમાં ફિલ્મ દે દનાદનનું આ ગીત હતું. સ્વર જાવેદ અલી અને બંજોત્સ્યાના, ગીતકાર આશીષ પંડિત.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: પ્રસૂન જોશીના શબ્દોને સ્વર આપ્યો સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણે. ફિલ્મ ફનાનું આ ગીત હતું. સંગીતકાર જતિન લલિત.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ દાંડિયા બજાર 9825027525. સેહત આપકી સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: કેજીઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KGA ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: શ્રેયા ઘોષાલ અને ઉદય મજમુદારના યુગલસ્વરોમાં ગુરુ ફિલ્મનું ગીત આપણે માણ્યું. સંગીતકાર એ આર રહેમાન, ગીતકાર ગુલઝાર.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અશોકા ફિલ્મનું આ ગીત હતું અભિજીત અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં, સંગીતકાર અનુ મલિક, ગીતકાર ફરી એકવાર ગુલઝાર.

અલકા યાજ્ઞિક અને અરિજિત સિંઘના યુગલ સ્વરોમાં તમાશા ફિલ્મનું આ ગીત હતું. એ આર રહેમાનનું સંગીત નિર્દેશન, ઇરશાદ કામિલના બોલ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી કોરંભે. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું. જ્યારે લોકસભા સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે ગૃહે તેના 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. ગૃહે કતારના ફાધર અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ વિપક્ષને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી, પરંતુ વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ યથાવત રાખ્યો, જેના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ સાથે કાર્યવાહી શરૂ કરાઈ, જેમાં શરૂઆતમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જોકે હોબાળાને કારણે રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહ બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારે હસ્તપ્રતોનું સંરક્ષણ અને ડિજિટાઇઝેશન કરવા માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, જેથી સંશોધનને સરળ બનાવી શકાય અને લોકો માટે સુલભ બને. મંત્રીએ માહિતી આપી કે 3,74,000થી વધુ હસ્તપ્રતો અગાઉથી જ અપલોડ કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ બંધારણની ગરિમા, સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું સન્માન કરીને સહકારની ભાવનાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું કે કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યનું સુગમ સંચાલન એક સામૂહિક જવાબદારી છે. આનાથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને લોકશાહી સંસ્થાઓનું કદ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ખૂબ ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે બંને ઉત્પાદક હોય છે ત્યારે તે રાષ્ટ્રનું કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે.
1: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયા પ્રાપ્ત કી હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે.
2: અમારે સદન મે બહોત અનુભવી સાંસદ ભી હૈ, દલ ઉનકા કોઈ ભી હો, ઉનકે પાસ એક લંબા અનુભવ હૈ, એસે સમય મે उनके अनुभव की, उनके ज्ञान की संसद को भी जरूरत है, देश को भी जरूरत है. और इसके लिए संसद का चलना, सार्थक चर्चा होना, ये मैं समझता हूँ कि बहुत ही समय की मांग है. एस्पिरेशन से भरे हुए देश के युवाओं की मांग है कि हम आगे बढ़े, राष्ट्रभक्ति के लिए जी रहे आवाज को.

0: સદન માં ઉચિત મંચ મિલતા રહે.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. ભારતના યુવાનોએ અવકાશમાં નવી સફર શરૂ કરી છે.
2: સ્કાયરૂટ સ્ટાર્ટઅપ હૈ ઉસમેં જો નૌજવાન કામ કર રહે હૈ મુજે બતાયા ગયા ઉનકી પૂરી ટીમ કી જો એવરેજ એજ હૈ વો સિર્ફ 28 સાલ હૈ. એસે નૌજવાનો ને યે કામ કરકે દિખાયા. મેં કિસી 56 સાલ કે નૌજવાન કી બાત નહીં કર રહા હું. મેં દેશ કે યે સ્ટાર્ટઅપ ને 28 કે એવરેજ વાલે નૌજવાનો ને અંતરિક્ષ મેં ભારત કા ઝંડા ગાડ દિયા. ઉનકો તો બધાઈ હૈ હી હૈ, લેકિન એસી બાતે જો હૈ જો ભારત કો આત્મવિશ્વાસ સે ભર દેતી હૈ. વિશ્વ મેં ભારત કા પ્રોફાઇલ સર્વમાન્ય સર્વસ્વીકૃત બનતા જાતા. સાથીઓ, યે સંયોગ નહીં, યે એક સંદેશ હૈ ઓર બડા મજબૂત સંદેશ હૈ.
1: શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે આમ છતાં ભારતે 7.7% વિકાસ દર જાળવી રાખ્યો છે. નવા સુધારા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે રીફોર્મ એક્સપ્રેસમાં સવારી કરતા દેશના પરિણામ સ્વરૂપે ભારતના યુવાનો આટલી મોટી હિંમત બતાવી અને સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ જિલ્લા વહીવટીતંત્રોને આગામી 24 જુલાઈ સુધી દર 6 કલાકે પરિસ્થિતિ અંગેના અહેવાલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અહેવાલોને આધારે આપત્તિ વ્યવસ્થાપન, રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂંચ અને રાચોરીના જોડિયા સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને પરિણામે 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા, જેના કારણે રસ્તાઓ અને ઘરો સહિત જાહેર અને ખાનગી માળખાને વ્યાપક નુકસાન થયું હતું. રામ મંદિર દાન ચોરી કેસમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. પંજાબ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમથી નવી અમલમાં મુકાયેલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના સરળ સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ યોજના ગ્રામીણ કામદારો માટે રોજગારીની તકો મળે છે અને રાજ્યભરમાં વિકાસ કાર્યોના અવિરત અમલીકરણને સુનિશ્ચિત કરે છે. તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનના અન્યાય સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી. સંરક્ષણ મંત્રીએ બટુકેશ્વર દત્તને એક શ્રદ્ધાળુ, રાષ્ટ્રવાદી અને હિંમતવાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા હતા. ભારતના નિયંત્રક અને મહાલેખક કાર્યાલય અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે સંશોધન લેખ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઓડિટ તારણો અને જાહેરનાણા સંબંધિત મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે મજબૂત, નીતિ સંબંધિત અને મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં માન્યતા પ્રાપ્ત સ્નાતકમાં અભ્યાસ કરી રહેલા, અનુસ્નાતક અથવા ડોક્ટરલ પ્રોગ્રામમાં નોંધાયેલા પૂર્ણ સમયના વિદ્યાર્થીઓ પોતાનો લેખ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મોકલી શકે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ 3 વિજેતાઓને અનુક્રમે 1.25 લાખ, 1 લાખ અને 75,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઇરાન અને અમેરિકા વચ્ચે સતત 9મા દિવસે હુમલાઓ થયા હતા, જેને કારણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધ્યો હતો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમ ઇરાનના ખોરમો શહેરને નિશાન બનાવ્યું હતું, જ્યારે જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઇરાને નવેસરથી હુમલાઓ કર્યા. ઇરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકાના હુમલાને કારણે બુશેહર પ્રાંતની દશ્તી કાઉન્ટીના વહીવટી કેન્દ્ર ખારમોજના કેટલાક ભાગોમાં વીજળી ગુલ

થઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારાને પગલે વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 500 કરતાં વધુ અને નિફટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભી. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: અમદાવાદમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા ટુકડી બનાવવામાં આવી છે, જે દીપડાના પગના નિશાન દ્વારા દીપડો શહેરી વિસ્તારમાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરશે. અમદાવાદના શેલા અને બોપલગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ વાત કહી. તેમણે દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ લોકોને અપીલ કરી છે.
1: શેલા અને બોપલગુમા વિસ્તારની અંદર દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. એને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ.
0: બીજી તરફ અમરેલીમાં સિંહના હુમલા અંગે મંત્રીશ્રીએ કહ્યું, આ હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સિંહને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદમાં ફટાકડાના એક કારખાનામાં થયેલા વિસ્ફોટ કેસમાં મેટ્રો કોર્ટે મુખ્ય આરોપી સહિત બે લોકોના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે એક મહિલા આરોપી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 23 થઈ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શહેરા મોરવા હડપ અને હાલોલ તાલુકાના 3 બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમને ગોધરા સિવિલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 2 કેસ પોઝિટિવ નોંધાયા અને 5 બાળકના મોત થયાના અહેવાલ છે. તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના બંને શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાં નોંધાયેલા બંને કેસ મામલે બાળકોના નમૂના તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાયા હતા. બંને જિલ્લાઓમાં દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ વંદન કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, માં ભારતીની સ્વતંત્રતા કાજે તેમનું સમર્પણ અને સંઘર્ષ આપણને સદૈવ રાષ્ટ્રસેવાની પ્રેરણા આપતા રહેશે. તેમના ઉચ્ચ આદર્શો અને દેશપ્રેમ દેશવાસીઓના હૃદયમાં અમર રહેશે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસન સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની અલખ જગાડનારા અને સેલ્યુલર જેલમાં અનેક અત્યાચાર સહન કરનારા બટુકેશ્વર દત્તજી તેમના સંકલ્પ પર અડગ રહ્યા હતા. તેમના સાહસ, બલિદાન અને નિઃસ્વાર્થ દેશભક્તિની ભાવના યુવાનો માટે હંમેશા પ્રેરણા રહેશે. વલસાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 યુવકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ગઈકાલે રાત્રે 3 યુવક બાઇક પર સુરત તરફ જવા રવાના થયા હતા. દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક એક અજાણ્યા વાહન સાથે અથડામણ થતાં 2 યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા, જ્યારે ઇજાગ્રસ્ત 1 યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન નજીક સરકારી જમીન પરથી દબાણવાળા મકાન દૂર કરાયા. મહાપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ 2800 ચોરસ ફૂટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા 4 મકાનને હટાવ્યા છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ વધુ માહિતી આપી.
2: જામનગર સ્મશાન પાસે જે ટોમોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો. જેમાં 4 પ્રોપર્ટી આવેલી છે, 4 પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજરોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનો ટાર્ગેટ.
0: કચ્છમાં મુંદ્રા તાલુકાના ટુંડા ગામમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ વહીવટી તંત્ર દ્વારા હટાવાયા. આ કાર્યવાહી હેઠળ અંદાજે 3.76 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દુકાન અને બાંધકામ દૂર કરાયા છે. સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય તેવી વહીવટી તંત્ર દ્વારા ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.

0: रहती है।
1: और बताएंगे क्या जगह है मुकेश की उनके जीवन में।
2: वो उनकी तो एक दिल में छवि ऐसी है कि जिसको बोलते ना कि पूजा जाता है।
3: वो अगर होते तो शायद मैं पैर पकड़ के बैठा ही रहता।
1: याद रखिए 21 और 22 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
0: सुनो जी सुनो, हमारी भी सुनो।
4: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
5: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
6: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
8: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
9: KJIT સાવલી।
10: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
11: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
10: આર્ક બ્લાઇન્ડ્સ,

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનું શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: अब सुनिए लता मंगेशकर और हेमंत कुमार को फिल्म पतिता में। बोल लिखे हैं हसरत जयपुरी ने, संगीत तैयार किया है शंकर जयकिशन ने।
1: વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ। પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ। મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। लीजिए प्रस्तुत है कार्यक्रम संध्या रंजन। ये भक्ति रचना ली है बाहुबली द कंक्लूजन फिल्म से, आवाज मधुश्री की, बोल मनोज मंतसर के और संगीत एमएम करीम का।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટભરી તપાસ કરવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ. મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા ભરૂચના દહેજમાં 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. તેમાં રાજ્યના 23 જિલ્લામાં નોંધાયેલા 877 કેસમાં જપ્ત કરાયેલા કેફી પદાર્થનો નિકાલ કરાયો છે. આ કામગીરી દરમિયાન ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેફી પદાર્થ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેફી પદાર્થના કેસમાં રાજ્યમાં ગુનેગારોને સજા અપાવવાનો દર 65% સુધી પહોંચ્યો છે.
1: આજે 2,212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાતમો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
0: આ તબક્કે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના 278 પોલીસ અધિકારીને 60 લાખ રૂપિયાના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા. તેમણે રાજ્ય પોલીસને અભિનંદન આપી સમાજ વતી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો. અમદાવાદના રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં વધુ એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ માહિતી આપી.
2: 5 દર્દી દાખલ કરેલા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા. એક મહિલા અને 1 પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા, કે પુરુષને 95%થી વધારે શરીરનો હિસ્સો દાઝ્યો હતો, જ્યારે મહિલાને 75%થી વધારે હિસ્સો દાઝેલો હતો. એ બંને ક્રિટિકલ પરિસ્થિતિમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા, જેમાં વહેલી સવારે 2:15 વાગે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી.

0: બીજી તરફ પોલીસે આ મામલે પકડેલા મુખ્ય આરોપી સહિત 3 લોકોને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી એટલે કે પ્રવાસનો ઇતિહાસ અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી છે. ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન સ્થિતિ અને નિયંત્રણ અંગે સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ કહ્યું, હાલ પંચમહાલ અને ખેડામાં 2-2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ મહાનગર વિસ્તારમાં 1-1 કેસ નોંધાયા છે. આ મામલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. લોકોને ભયભીત ન થવા તેમજ સાવચેતી રાખવા પણ શ્રી પાનશેરિયાએ અનુરોધ કર્યો છે.
1: અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમને એમનું સારવાર કરી જેમાંથી 8નું મૃત્યુ થયું છે. એક એક પેશન્ટ પર એક ટીમ એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ. ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે.
0: દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી અને ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે. રાજ્ય સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ 15 જુલાઈ 2026થી કરી દેવાયો છે. વાહન માલિકીની તબદીલી પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. લોકોને વાહન રેકોર્ડ અને આધારકાર્ડના રેકોર્ડમાં કોઈ વિસંગતતા કે સમસ્યા ન સર્જાય તે હેતુથી આ 2 મહત્વની સેવાઓમાં સુધારો કરાયો. તે પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે આધારકાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર ભરવાની રહેશે. જો આ વિગત સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલાવવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. તાપીમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનનો પીછો કરતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દિસાઈનું મોત નિપજ્યું છે, જ્યારે લાકડાની તસ્કરી કરનારી કારનો ચાલક ફરાર થઈ ગયો છે. આ અંગે તાપીના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે વધુ માહિતી આપી.
2: વહેલી સવારે 3-1 વાગ્યાના સુમારે શહેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા. એ વખતે સોનગઢ RTO ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઉભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે. અને તેની પાછળ આવતા આ RFO શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયેલું છે. આગળની તપાસ.
0: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અધિકારીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ફરજ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી સ્વર્ગીય વિકાસ દેસાઈને અત્યંત દુઃખ અને ભારે હૃદય સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વન સંપત્તિના રક્ષણ અને ગેરકાયદે તસ્કરી સામે લડતા તેમણે જે અદમ્ય સાહસ, કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણ દર્શાવ્યું છે તે સમગ્ર વન વિભાગ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના સર્વાંગી વિકાસની કામગીરી ચાલી રહી છે. સત્તાવાર યાદી મુજબ સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી 359 કરોડ રૂપિયાની મહાબૃહદ યોજના અંતર્ગત પાવાગઢમાં પ્રથમ 2 તબક્કામાં 121 કરોડ રૂપિયાની સુવિધાઓનું નિર્માણ કરાયું છે.
3: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાબૃહદ યોજનાના 2 તબક્કામાં મંદિર અને મંદિર પરિસરનું નવીનીકરણ અને વિસ્તૃતીકરણ કરાયું છે. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, તે હવે 3 સ્તરમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ માચીથી મંદિર સુધી 2374 સીડીઓનું નિર્માણ તથા પાથવે વધુ સુવિધાજનક બનાવાયો છે. ઉપરાંત 148 કરોડ રૂપિયાના 3 તબક્કામાં માચી ખાતે બહુસ્તરીય પાર્કિંગની કામગીરી પૂર્ણ કરાશે. સાથે જ ચાંપાનેર તથા વડા તળાવના વિકાસ કાર્યનું પણ આયોજન છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને આયુષ્યમાન

0: ભારત ડિજિટલ મિશન હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી સેચ્યુએશન શ્રેણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશને બેસ્ટ પરફોર્મિંગ યુનિયન ટેરેટરીનો પુરસ્કાર મળ્યો છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનના અસરકારક અમલીકરણ, આરોગ્ય સંસ્થાઓ અને વ્યાવસાયિકોની વ્યાપક નોંધણી તેમજ ડિજિટલ આરોગ્ય સેવાઓના સફળ વિસ્તરણ બદલ આ સન્માન અપાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી આ પુરસ્કાર સ્વીકારનારા રાજ્ય નોડલ અધિકારી ડોક્ટર તપન દેસાઈએ આ સિદ્ધિનો શ્રેય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમના સામૂહિક પ્રયાસ અને સમર્પણને આપ્યો છે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ આગામી સમયમાં પણ ડિજિટલ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. પંચમહાલમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ જિલ્લા આયોજન મંડળના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ગોધરા ખાતે યોજાયેલી બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયેલા 8,899 કામ પૈકી 6,780 કામ પૂર્ણ થયા હોવાનું જણાયું છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 26 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આવતીકાલથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: સંભાવના હૈ કે અગલે 7 દિન તક ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર, કચ્છ મે કુછ સે લેકે કઈ સ્થાનો પર હલકી સે મધ્યમ બારિશ હો સકતી હૈ ઓર 21 તારીખ કો ભી હેવી એક્સપેક્ટ કરે સાઉથ ગુજરાત મે 22 કો ભી હેવી એક્સપેક્ટ કરે યલો અલર્ટ કે સાથ.
0: દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નોંધાયો. મહેસાણામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વાંચનથી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ સાથે શાળાના પુસ્તકાલયોમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચી શકશે. સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરતમાં આજે ભક્તોએ તાપી માતાની પૂજા અર્ચના કરી હતી. શહેરની એક શાળાના શિક્ષકો નર્સરીમાં ભણતા બાળકોને તાપી નદીની મુલાકાતે લઈ ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટભરી તપાસ કરવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધારકાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ. મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: जयमाला कार्यक्रम के शेष गाने आप सुनेंगे इस अंतराल के बाद।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ફિલ્મી ગીત અંતર્ગત દિલ તો પાગલ હૈ આ ફિલ્મનો ગીત સાંભળીએ લતા મંગેશકર, ઉદિત નારાયણના સ્વરમાં. સંગીતકાર છે ઉત્તમસિંહ અને ગીતકાર છે આનંદ બક્ષી.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે એસઆઈટીની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પાંચમી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2:30 વાગે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ઉપસભાપતિ હરિવંશે નિર્ધારિત કાર્યસૂચિ સાથે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. આ અગાઉ રાજ્યસભા નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થઈ બાદમાં ગૃહે ભૂતપૂર્વ સભ્યો જેમનું આંતરસત્ર દરમિયાન અવસાન થયું હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જો કે હોબાળાને કારણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને આવતીકાલ સુધી મુલતવી રાખ્યું હતું. લોકસભામાં પણ આ જ મુદ્દા પર હોબાળો થયો હતો. આ અગાઉ લોકસભામાં તાજેતરમાં મૃત્યુ પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહે કતરના પિતા શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વધુમાં આમ જણાવ્યું.
1: मुझे अत्यंत दुख के साथ सभा को कतर के फादर अमीर महामहिम शेख अहमद बिन खलीफा अल थानी के निधन के बारे में भी सूचित करना है. महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई.
0: જ્યારે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે લોકસભામાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય વર્તમાનમાં 33થી વધારીને 37 કરવાનો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ પાંડુલિપિઓ હસ્તપ્રતોનું

ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં આપતા તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશભરમાં 1 કરોડથી વધુ પાંડુલિપિઓનું સર્વેક્ષણ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસાની ઋતુ હોય કે ચોમાસાનું સત્ર, બંને સક્રિય હોય તો અત્યંત ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસા સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે માત્ર 1 મહિનામાં દેશે અનેક

0: કે માત્ર એક મહિનામાં દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દરેક નાગરિકને ગર્વ કરાવે છે.
1: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે એક મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ઓર દેશવાસી ગર્વ સે ભર જાય. इस प्रकार की सिद्धियों का सिलसिला चला है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो, भारत के लिए गर्व के पल रहे हैं.
0: श्री मोदी ने तमाम राजकीय पक्षों ने सकारात्मक और अर्थपूर्ण चर्चाओं करवा अपील करी. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કિશાનામાં સ્ટેફાન સ્ટેલ મારેસી સ્પેન્ટમાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. આ સમારોહ બંને દેશો વચ્ચે મિત્રતા, હિંમત અને એકબીજાની સ્વતંત્રતા માટે આદરની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં સહયોગની મોટી સંભાવનાઓ છે. મોલ્ડોવાની રાજધાની કિશિનોમાં ભારત મોલ્ડોવા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવાની પ્રથમ રાજ્ય મુલાકાત છે.
2: હમ કૃષિ, લોજિસ્ટિક્સ એવં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર ઇનોવેશન સહિત આપસી હિત કે વિભિન્ન ક્ષેત્ર મેં સહયોગ મજબૂત કરને પર સહમત હુએ. શિક્ષા ઓર કેપેસિટી બિલ્ડિંગ હમેશા સે હમારી સંબંધો કે સબસે મજબૂત સ્તંભ મે રહી હૈ. હમને ઉચ્ચ શિક્ષા કે ક્ષેત્ર મેં એજ્યુકેશનલ એક્સચેન્જીસ ઓર ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ્સ કે વિસ્તાર પર ભી ચર્ચા કી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે માહિતી આપી હતી કે પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાટાઘાટોનો પ્રસ્તાવ આવ્યો હતો અને બપોરથી આ અંગે ચર્ચા ચાલુ છે. શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે પ્રારંભિક ચર્ચા વિસ્તારપૂર્વક થઈ. શ્રી નડ્ડાએ તમામ પ્રદર્શનકારીઓને ધરણા સમાપ્ત કરવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં વહીવટીતંત્રને સહયોગ આપવા વિનંતી કરી. દિલ્હી પોલીસે નવી દિલ્હીમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને શાંતિ અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે. એક વિડીયો સંદેશમાં દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને જનસંપર્ક અધિકારી રાજીવ રંજને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વર્તવા, કોઈપણ ગેરકાયદેસર કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ ન થવા અને કાયદેસરના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. અદાલતે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને અદાલતની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે અદાલતને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે 27 જુલાઈના રોજ ફરીથી અરજી પર સુનાવણી કરશે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજૌરી અને પૂંછ જિલ્લામાં વરસાદી ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોની તાત્કાલિક સહાય તરીકે 6-6 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અચાનક આવેલ પૂર, ભૂસ્ખલન અને વરસાદની ઘટનાઓમાં થયેલી જાનમાલની હાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે મજબૂતાઈ સાથે ઊભી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તોક અલ મરી સાથે મુલાકાત કરી. શ્રી નાયડુએ જણાવ્યું કે શ્રી અબ્દુલ્લા ભારતના ઝડપથી વધી રહેલા વિમાન ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી. કાયદા વિભાગ દ્વારા આયોજિત બ્રિક્સ સભ્યો

0: આયોજન સેવા પ્રમુખોની આઠમી બેઠક આજે યોજાઈ રહી છે. બે દિવસીય વર્ચ્યુઅલ બેઠક ભારતના બ્રિક્સના સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપણું માટે નિર્માણના વ્યાપક વિઝનને આગળ ધપાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે એસઆઈટીની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: आईटीआई में प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक। प्रवेश सत्र 2026 अंतर्गत बीजा राउंड माटे आईटीआई ऑनलाइन एडमिशन सिस्टम परथी ऑनलाइन प्रवेश फॉर्म 19 जुलाई थी 22 जुलाई 2026 सुधी भरी शकाशे।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
3: KJIT સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહી અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
0: ચિત્રલોક કાર્યક્રમ મેં આપ સભી શ્રોતાઓ કા હાર્દિક સ્વાગત હૈ।

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.